જો દોસ્તો એન્જોય કરે પ્રોગ્રામ મસાલા મિક્સ. આપણે દોસ્ત મોહિત રૂબલ દેના હાલતે સમોચે કરાતે 8:45 પ્રોગ્રામને તો એન્જોય કર્યો 101.7 FM રેનબો તે. તો જનાબ અગલી જેડી ગલ મેં કર રહ્યા ના એ સીધા આંદી હૈ મહારાષ્ટ્ર તો, યાની કે જય મહારાષ્ટ્ર. જી હા, મહારાષ્ટ્ર દા એક જિલ્લા હૈ જિહદા નામ હૈ નાંદેડ, જિથે એક વ્યાહ હોયા, એક વખરા જા વ્યાહ હોયા. વૈસે સબ તો ખૂબસૂરત ગલ ના, મતલબ મને લગતા કે તુસી અગર કુછ વર્લ્ડ વાઈડ પહોંચાણી હૈ યા એક મેસેજ જેડા લોકાં નું દેણા, વ્યાહ એક એસી ચીઝ હૈ. તુસી હા ઉતે આપણી ચીઝ નું કર દો. જિવે અજકલ પંજાબ ચ વી ચલે ના કે વ્યાહાં દે વિચ જેડે પેઇન્ટર્સ ને ઉહનાં નું બુલાયા જાંદા તે બડી સોહણી લાઈવ પેઇન્ટિંગ જેડી હૈ ઉહ બનાઈ જાંદી હૈ તે ઉહ બહોત જ્યાદા લોકાં નું પસંદ વી આઈ. એક નવા આઈડિયા જેડા હૈ ઉહનાં ને કહો કે ક્રિએટ કીતા. બટ જે નાંદેડ દે ને દુલે ને હે ના, ઉહનાં ને તો હોર હી સોહણા કામ કીતા. ઉહને કી કીતા, ઉહ જિન્ને વી લોક ઉહનાં દે વ્યાહ દે વિચ આયે, ઉહનાં ને સાર્યાં દી એક્સીડેન્ટ ઇન્શ્યોરન્સ જેડી હૈ ઉહ કરવા દીતી. હેરાન હો ગયા ના? હા ભાઈ, ઉહનાં ને શગન જેડા નોર્મલી ઉહનાં ને જો દિત્તા સો દિત્તા, ઉહનાં ને શાયદ ખોલ કે વી નહીં વેખ્યા. તે 20 મઈ નું વ્યાહ હોયા નાંદેડ દે બહાદુરપુરા ગાઉં દે વિચ, ਅਤੇ ਜਿੱਥੇ ਵਿਆਹ ਹੋਇਆ ਸਿਧੇਸ਼ਵਰ ਪੇਠਕਰ ਅਤੇ ਮੰਜਿਸ਼ਾ ਦੀ ਸ਼ਾਦੀ ਹੋਈ ਹੈ. ਅਤੇ ਵਿਆਹ ਦੇ ਵਿੱਚ ਤਕਰੀਬਨ 3500 ਲੋਕ ਆਏ, ਕਿਉਂਕਿ ਸਾਰੇ ਪਿੰਡ ਦੇ ਜਿੰਨੇ ਵੀ ਸੀਗੇ ਆਲੇ ਦੁਆਲੇ ਦੇ, ਐਂਡ ਉਸ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਜ਼ਿਆਦਾਤਰ ਜਿਹੜੇ ਲੋਕ ਨੇ ਉਹ ਮਜ਼ਦੂਰ ਨੇ, ਐਂਡ ਜ਼ਿਆਦਾਤਰ ਲੋਕ ਜਿਹੜੇ ਨੇ ਉਹ ਕਿਸਾਨ ਨੇ. ਸੋ ਉਹਨਾਂ ਦਾ ਥੋੜ੍ਹਾ ਜਿਹਾ ਚੰਗੇ ਕਹਿ ਲਓ ਕਿ ਉਹਨਾਂ ਕੋਲ ਪੈਸੇ ਸੀਗੇ ਸਿਧੇਸ਼ਵਰ ਪੇਠਕਰ ਅਤੇ ਮੰਜੂਸ਼ਾ, ਅਤੇ ਉਹਨਾਂ ਨੇ ਪਲੈਨ ਕੀਤਾ ਕਿ ਅਸੀਂ ਨਾ ਹੋ ਕੀ ਰਿਹਾ ਸੀਗਾ ਕਿ ਉਹਨਾਂ ਦੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਬਹੁਤ ਸਾਰੇ ਜਿਹੜੇ ਗਰੀਬ ਤਬਕੇ ਦੇ ਲੋਕ ਸੀ, ਅਤੇ ਉਹਨਾਂ ਦਾ ਨਾ ਖੇਤਾਂ ਦੇ ਵਿੱਚ ਕੰਮ ਕਰਨ ਦੇ ਨਾਲ ਨਾ ਕਾਫੀ ਵਾਰੀ ਸੱਪ ਨੇ ਵੱਢ ਲਿਆ. ਫਿਰ ਜੀ ਬਿਜਲੀ ਕਿਸੇ ਦੇ ਗਿਰਨ ਦੇ ਨਾਲ, ਜਾਂ ਫਿਰ ਕਹਿ ਲਓ ਕਿ ਜੰਗਲੀ ਜਾਨਵਰਾਂ ਦੇ